ગણિભાઈ ઉસ્પાનન પ્રોગ્રામ ભોઝાન. પ્રોગ્રામ એક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક. ઈશા આકાશવાણી શ્રીનગર સોન ધુમેલાન ભૂજ્યો.